નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆ. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ અને આ મોરપીછીની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. અને રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોર પીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબ

0: જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં. અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે. ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે. સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે. ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે. ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે. વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે. તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે. તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે. તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષ નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું.

સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્યવેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેર

0: આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતાનો આરંભ અર્જુનના વિષાદને સાથે જોયો. પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન વિષીદંતમ વિષાદપૂર્વક શોકગ્રસ્ત થઈને કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો. યોગ્ય રીતે આ અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે અર્જુન વિષાદ યોગ. અર્જુનનો વિષાદ જો અહીંયા બે છે, અર્જુન પણ છે અને દુર્યોધન પણ છે. બંને કામ કરવાનું છે, એ યુદ્ધ કરવાનું છે, એકબીજા ઉપર વિજય પામવાનું છે. બંને બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું છે અને બંને પોતે જેને વડીલ માને છે એમની આગળ એનું વર્ણન પણ કર્યું છે. પહેલા અધ્યાયમાં બંને વસ્તુઓ છે, પણ ફરક ત્યાં છે કે દુર્યોધન એમ કહે છે કે જુઓ અત્ર શૂરા મહેશવાસા, અહીંયા મોટા મોટા શૂરવીર જનો મારા માટે ત્યક્ત જીવિતા, મારા માટે પ્રાણ આપવા માટે થઈને અહીંયા એકત્ર થયા છે. એક પ્રકારનો દર્પ પણ છે. પણ અર્જુન દુર્યોધનને એમ કદી નથી થતું એ વખતે કે મારા માટે પ્રાણ આપવા એકઠા થયેલા એટલે મારા અતિ આત્મીય જનો, જે લોકો પોતાના જીવન કરતા મને મહત્વ આપે, એ લોકો યુદ્ધની અંદર જો હણાઈ જશે તો એમના પરિવારોનું શું થશે, એમના રાજ્યોનું શું થશે, એમની પાછળ રડનારાઓનું શું થશે, શું આ મારવું એ હિતકર બનશે કે કેમ, એના મનમાં કરુણાનો લેશ પણ ભાવ નથી. પરંતુ આટલા બધા મારી પાસે છે તો ચાલો હણી નાખીએ. બીજી તરફ અર્જુન છે કે જેને શરૂઆતમાં તો એમ છે કે સામે કોણ છે, દુષ્ટ દુર્યોધનને સાથે જઈને ઉભા રહેલા કેટલાક દુષ્ટજનો જોઈ લઈએ કોણ કોણ છે. પણ જોયા પછી એના અંદર કરુણાનો, કરુણાર્દ્રતાનો, સ્નેહનો અને પછી શોકનો ભાવ ઉભો થાય છે કે અમને મારે મારવાના છે. આજે વિષાદ અને આ બે વચ્ચેનો જે ભેદ આપણે જોઈએ તો તે જ આપણને દેખાડશે કે આખી દુનિયામાં આ બે પ્રકારના માણસો હોય તો એમાંથી કયો પ્રકારનો માણસ એ ગીતાના અથવા કોઈ પણ નીતિશાસ્ત્રના જ્ઞાનને પાત્ર છે. અહીંયા અર્જુન જ્ઞાનને પ્રાપ્ત છે, જ્ઞાનને યોગ્ય છે. એને જ્ઞાન આપીએ તો યોગ્ય પાત્રમાં જ્ઞાન ગયું એમ કહેવાશે. એ પરિસ્થિતિ છે. અને બીજી પરિસ્થિતિ એ પણ છે કે આ જે શોક છે એ દેખાય એટલો ઉપરના તલનો નથી, ગહન છે. આપણે બીજા અધ્યાયની અંદર આ વસ્તુ જોવાના છીએ. અને એ રીતે હવે પછીના ગીતાના અધ્યાયો જે ક્રમિક રીતે ચાલવાના છે, જે મનુષ્ય જીવનને કેવી રીતે સાર્થક બનાવાય એનું જ્ઞાન આપવાના છે, એ માટેની પૂર્વ ભૂમિકા અહીંયા તૈયાર થઈ ગઈ. એટલે મેં શરૂઆતમાં કહ્યું હતું કે અર્જુન વિષાદ યોગ અથવા તો ગીતાનો પ્રથમ અધ્યાય એ અધિકારી નક્કી કરનારો બને છે. અધિકારી અર્જુન છે, બીજા કોઈને આ જ્ઞાનનો આરંભે અધિકાર નથી. એ પછી ધીમે ધીમે ફેલાશે ને કોઈના સુધી પહોંચશે ને યોગ્ય વ્યક્તિ હશે, એનામાં પાત્રત્વ હશે તો એ સમજશે. એટલે સૌથી પહેલું તો જ્યારે અર્જુન એમ કહે છે કે આવું લડવાનું, આ ન લડવું તો પણ ના ચાલે, એના કરતાં તો હું મરી જાઉં તો સારું, એમ કહીને યુદ્ધમાંથી વિમુખ થવાની વાત કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ એને સૌથી પહેલા તો સામાન્ય માણસની જેમ એને એની સાથે વાત કરે છે. શું કહે છે, અરે ભલા માણસ, કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ, આ કશ્મલ

તો સાદી ભાષામાં કહ્યો તો આ ડોડા પણ તને અત્યારે સૂજ્યું, તને અત્યાર સુધી ખબર નહોતી કે તારી સામે કોણ, તારે કોની સામે લડવાનું છે, તારી સામે કોણ ઊભા રહેવાના છે, તને અત્યાર સુધી ખબર જ નહોતી. આ કશ્મલ, આ ડોડા પણ, આ બધું તને અત્યારે છેક છેલ્લીએ છેલ્લી ઘડીએ સૂજે છે. આપણી ગુજરાતી કવિતા કહેવત મુજબ વાત કરીએ તો ગરંટાણે હાપ કાઢવાનો છે. કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, જો બંને બાજુ શંખધંધુ ભાઈ વાગી ગયા છે, એટલે આ વિષમ સમયે તને આ કશ્મલ કેમ ઉત્પન્ન થયું? તું આમ કરે, યુદ્ધનો ત્યાગ કરે, યુદ્ધને છોડીને જતો રહે તો થાય શું? પહેલા તો તારી અપકીર્તિ થાય, અપયશ મળે તને. રણ છોડીને ભાગી ગયો, કૃષ્ણ પોતે રણ છોડીને ભાગી ગયા હતા એટલે રણછોડ કહેવાયા હતા, પણ અત્યારે યુદ્ધના ટાણે થઈને તું જો અહીંથી પાછો ફરી જાય તો લોકો તને કાયર માને, બાયલો માને, તારા નસીબમાં અપકીર્તિ આવીને ઊભી રહે. અને ભલા માણસ અપકીર્તિ એ તો કેવી જબરજસ્ત ખરાબ વસ્તુ કહેવાય. સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદ અતિરિચ્યતે, સંભાવિત મનુષ્યને અપકીર્તિ એ મરણ કરતા પણ ખરાબ છે, અને તું અત્યારે આવું અપકીર્તિ કરનારું કામ કરે છે, લોકો તને શું કહેશે એનો તો વિચાર કર. અને બીજો એ વિચાર કર કે આમ કરવાથી તને સ્વર્ગ મળી જશે. અસ્વર્ગ્યમ, આ પ્રકારે ભાગી છૂટવું એ તો સ્વર્ગ આપનારું ના મળે. તો કુતસ્ત્વા, આ ક્યાંથી તને આવી ચડ્યું? કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ, કારણ કે આ તો એમણે જે શબ્દ વાપર્યો છે જબરજસ્ત શબ્દ છે, અનાર્ય જુષ્ટમ, અનાર્ય ને યોગ યોગ્ય, બહુ જ વિચાર કરવા જેવો શબ્દ છે. કેટલાક લોકોએ એવું કંઈક વિચિત્ર રીતે સ્ટેટમેન્ટ કરેલું છે કે આર્ય નામની એક જાતિએ અનાર્ય નામની એક જાતિને મારી હટાવી. આ વાત નિતાંત ખોટી છે, એ આટલા એકાદ શ્લોક ઉપરથી જ ખબર પડી જાય છે. અનાર્ય જુષ્ટમ, તારું આ દુર્બળતા ભરેલું કામ એ અનાર્યને યોગ છે, યોગ્ય છે. એટલે કે ખોટા માણસને, અયોગ્ય માણસને યોગ્ય છે. યોગ્ય માણસ, શ્રેષ્ઠ માણસ એ આર્ય કહેવાય. અને અકુલીન, નકામો, હલકટ થઈ જાય એને અનાર્ય કહેવાય. તું આવું કામ કરીશ, આજ સુધી તને લોકો શ્રેષ્ઠ માને છે, આજ સુધી કેટલાક લોકો તને આદર્શ માનતા હશે, આજ સુધી કેટલાક અર્જુનને મહાન યોદ્ધો કહેતા હશે, આ બધું એકી સાથે જઈ અને તને અનાર્યનું બિરુદ મળી જશે. અનાર્ય જુષ્ટમ, અસ્વર્ગ્યમ, અકીર્તિકરમ. એટલે પછી તો બહુ ખરાબ શબ્દોમાં વાત કરે છે કૃષ્ણ. ક્લૈબ્યમ માસ્મગમ અપાર્થ, એટલે અર્જુન આ તારા હિજડા વેડા બંધ કર. ક્લૈબ્યમ, ક્લીવ એટલે હિજડો. ક્લૈબ્યમ માસ્મગમ અપાર્થ, અર્જુન તું આ ક્લીબપણું છોડી દે. ક્લૈબ્યમ માસ્મગમ, આ હિજડા વેડા તને શોભે છે, છોડી દે, નહીતર ત્વયી ઉપપદ્યતે, તારા માટે આ યોગ્ય નથી જ નથી. આ તો તારું ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય છે, હૃદય દૌર્બલ્ય, તારું હૃદય અત્યારે ખરી વખતે દુર્બળ બની ગયું. શરીરમાં તાકાત છે પણ હૃદય દુર્બળ બની ગયું, હૃદય ખોટા વિચારો કરવા માંડ્યું, હૃદય ડરપોકપણાના વિચાર કરવા માંડ્યું. આ હૃદય દૌર્બલ્ય જે કોઈ વ્યક્તિમાં હોય એ કદી પોતાના જીવન સંગ્રામમાં લડી શકે જ નહીં. હૃદય દૌર્બલ્યનો નાશ એ તો મનુષ્યના જીવનની સૌથી પહેલી ઉપલબ્ધિ હોવી ઘટે, બધું થાય પણ મારું હૃદય મજબૂત રહેશે, મનોબળ મજબૂત રહેશે. અને મનોબળ મજબૂત નથી એના માટે શબ્દ વાપર્યો ક્ષુદ્રમ, ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય. તારામાં જે આ હૃદયની દુર્બળતા આવી ગઈ છે એને તું છોડ, હવે થઈ જા પરાક્રમી. આપણે ગુજરાતીમાં જે કહેવાય, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તારા માટે
આજે કલ્યાણનો માર્ગ છે એ છોડીને તું અકલ્યાણના માર્ગ તરફ ક્યાં આગળ વધી રહ્યો છે ભલામણ?

षोड् उबोध उत्तिष्ठ क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्त्वा छोड़ी दे अने उबो था कारण के तू कौन से परंतप संबोधनों पण बहु सरस रीते गीता में योग्य समय योग्य संबोधन वपरायू छे परंतप तू तो शत्रुओं ने ताप आपनार मानस छे एटले तारी आ हृदयनी दुर्बलता तने योग तारा माटे योग्य नथी तारी आ शारीरिक दुर्बलता नथी तारी आ वैचारिक दुर्बलता छे અને વૈચારિક દુર્બળતા જેનામાં આવે એ માણસ પછી કશું જ ના કરી શકે એટલે એ છોડ અને ઉભો થા પણ આમ કહેતી વખતે દલીલો સાદી સીધી છે કોઈ પણ માણસને આપણે સમજાવવા માટે કહીએ કે ભલા માણસ આમ કઈ કરીશ તો લોકો શું કહેશે આ તન શોભે છે આમ કરે તો કેમ ચાલે આ સાદી વાતો છે પણ અર્જુનનો શોક એટલો સાદો અને સતહ ઉપરનો નથી એ તો વધારે ગંભીર છે અર્જુનનો વિષાદ એટલો સાધારણ વિષાદ નથી કે એને એમ કહેવામાં આવે કે ભાઈ તને લોકો ખરાબ કહેશે ને તારાથી શું થશે ને તું તો મરીને શું થઈશ ને આટલી બધી નાની નાની વાતો કરે તો અર્જુનનો જે વિષાદ છે એ વિષાદ દૂર થાય નહીં એનો શોક તો ઊંડો છે એટલે જે વખતે આટલું કહ્યું કૃષ્ણએ કે તરત કહે છે કે એમ નહીં તમે મને સમજ્યા નથી કેમ સમજ્યા નથી તો કે તમે વિચારો કે સામે ઊભા છે ભીષ્મ ઊભા છે દ્રોણ ઊભા છે મારા ગુરુ છે મારા પિતામહ છે એમની છાતીમાં હું બાણ મારું ને એમાંથી લોહી નીકળે ને એનાથી હું ખુશ થાઉં આ કેવી પરિસ્થિતિ ઊભી કરવાનું તમે મને કહી રહ્યા છો શક્ય જ નથી એમને મારીને મને કયો આનંદ થશે એનો તો તમે વિચાર કરો ન થાય કારણ કે આ જે ગુરુઓને હણી નાખું એ તો પૂજાર્હ લોકો છે એમની તો મારે પૂજા કરવાની હોય એમની અર્ચના કરવાની હોય એમના પગમાં વંદન કરવાના હોય એની છાતીમાં મારે બાણના નાખવાના હોય અને એમને જો મારું તો ગુરુન હત્વા આજે ગુરુઓ ગુરુ એટલે વડીલ પણ ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભિક્ષમપી હલોકે આ ગુરુઓની સામે થવું એના કરતા તો ભીખ માગવી સારી ભિક્ષ્યમ ભીખ માગીને જીવવું એ સારું પણ ગુરુઓને હણવાના વડીલોને હણવાના આ તો ખોટું કહેવાય હત્વાર્થ કામાંસ્ત ગુરુન ઇહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન લોહીથી ખરડાયેલા ભોગ ભોગવવાનું તમે મને કહી રહ્યા છો એવા ભોગ ભોગવવાના બે પરિણામ આવે યુદ્ધ કરીએ તો કાં તો એ જીતે કાં તો અમે જીતીએ પણ આ બેમાંથી જેને જોઈને આપણે જીવવાનું કે મરવાનું થાય એ બંને પક્ષે એ જીતો કે અમે જીતીએ પણ જીતીને કરવાનું શું કઈ ના કરી શકાય કાં તો એ જીતે તો એ અમને દુઃખ છે અને અમે જીતીએ તો એમને મારીને આખરે તો જે થવાનું છે એ દુઃખ જ થવાનું છે મને સમજણ પડતી નથી મારે શું કરવું જોઈએ કાર્પણ્ય દોષથી હું અત્યારે ગ્રસ્ત થઈ ગયો છું મને શું કરવું શું ન કરવું એની કંઈ સમજણ નથી પડતી હું શું કરીશ તો સારું છે અને શું કરીશ તો ખોટું છે કારણ કે જ્યારે કૃષ્ણ કહે છે કે તારા માટે આ યુદ્ધ કરવું યોગ્ય છે જ્યારે જગદગુરુ એમ કહે છે કે તારા માટે આ કામ કરવું યોગ્ય છે અને મારું મન એમ કહે છે કે આ કામ કરવું યોગ્ય નથી તો હું તો આ બે દ્વિધાની વચ્ચે જબરજસ્ત અટવાઈ ગયો છું શું કરવું યુદ્ધ કરવું કે યુદ્ધ ન કરવું યુદ્ધ કરીશ તો રાજ્ય મળશે રાજ્ય ભોગવવું કે રાજ્ય ન ભોગવવું ભલા માણસ મારું મન તો મને એમ કહે છે કે આના કરતાં ભીખ માગવી સારી આના કરતાં સંન્યાસી થઈ જવું સારું આના કરતાં આ બધાથી દૂર થઈ જવું સારું આ રાજ્ય ભોગવીને પણ શું આ રાજ્ય તો ઠીક છે પૃથ્વીનું રાજ્ય છે પણ આખી આખી આખા ત્રિભુવનનું રાજ્ય હોય તો પણ એને આખરે તો ભોગવવાનું છે ને ભોગ ના ભોગવ્યા તોય શું થઈ ગયું એટલા માટે
બહુ જ જબરજસ્ત એક

ગીતાના સાર રૂપ મને લાગ્યું છે એ બોલી જાય છે કે હવે મહેરબાની કર, મને સમજાવ કે મારા માટે સારું શું છે. શિષ્યસ્તે હમ, હું તારો શિષ્ય છું. શાદીમાં દ્વાપ્રપન્નમ, તારે શરણે આવ્યો છું. આ શરણાગતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તર્ક બુદ્ધિ કામ કર્યા જ કરે. શરણાગત ભાવ આવે નહીં ત્યાં સુધી એક રીતે નહીં તો બીજી રીતે પણ માણસનું મન દલીલો કર્યા કરે, અને એ દલીલો પોતાના હિતની લાગતી હોય એવી હોય, અને પોતાના હિતની લાગે તે જગ્યાએ સ્વાર્થ હોય. એટલે આખરે અર્જુન આ કહે છે કે ભાઈ સાહેબ, મને કાંઈ સૂચતું નથી, મને કંઈ આ શ્રેય દેખાતું નથી, સારું દેખાતું નથી, આમ પરિણામ આવે કે આમ પરિણામ આવે, કંઈ મને શ્રેય દેખાતું નથી, અને હું એટલો બધો સમૂઢ થઈ ગયો છું કે હવે મારા પાસે એક જ રસ્તો છે, હું તારે શરણે છું. શિષ્યસ્તે હમ, હવે હું તારો શિષ્ય છું. જો આપણે કૃષ્ણના માટે વપરાતો શબ્દ જોયો છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણ એ આખા જગતના ગુરુ છે. કૃષ્ણના જીવન ચરિત્રને જોવા જઈએ ને તો એમાં એટલું બધું વૈવિધ્ય છે, પણ બધા વૈવિધ્યને આપણે અત્યારે બાદ કરી નાખીએ તો કૃષ્ણ અત્યારે તો અર્જુનના ગુરુ શિષ્યસ્તે હમ, એણે પોતે પોતાની મેળે શિષ્યત્વ સ્વીકારી લીધું, અને છેક અંતે જઈને કહે છે કે આજ સુધી મેં જે તને કહ્યો હતો, સખા કહ્યો હતો ને મિત્ર કહ્યો હતો ને કૃષ્ણ કહ્યો હતો ને યાદવ કહ્યો હતો ને એ બધું ખોટું, હું તો તારો શિષ્ય અને તું મારો ગુરુ. ગુરુના ચરણોમાં બેસી જઈને હવે મારે જાણવું છે કે મારા માટે સારું શું, મારા માટે ખોટું શું. આપણે બધા ઉપનિષદો જોઈએ છે ને, તો ઉપનિષદોની અંદર આ જ વસ્તુ છે, ઉપનિષદ પાસે બેસો અને ગુરુ કહે તે સાંભળો. સાંભળો એને શ્રુતિ કહેવાય, અને સાંભળતા સાંભળતા સાંભળતા સાંભળતા અંદર સાચું જ્ઞાન ઉગવા માંડે. આ જ્ઞાનને ઉગવા દેવું એ ગુરુનું કામ છે, ઉગાડવું એ ગુરુ કરે અને ઉગવા દે એ શિષ્ય ઉગવા દે, તો ધીમે ધીમે ધીમે ક્રમિક. એટલે જ્યારે ગીતાના દરેક પુષ્પિકાની અંદર ગીતા સુઉપનિષદ સુ, ગીતાને ઉપનિષદનું ધ્યાન સ્થાન આપ્યું છે, એ અહીંયા આપણને ખબર પડે છે કે કૃષ્ણએ, અરે અર્જુને આખરે જઈને કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, હવે મને કંઈ સૂઝ પડતી નથી, હું ચારે બાજુથી વિચારોથી ઘેરાઈ ગયો છું, મારે શું કરવું શું ન કરવું એનો મોટો મોટી દ્વિધા મારા મનમાં ઉત્પન્ન થઈ ગઈ છે. કારણ મારો સ્વભાવ છે, કાર્પણ્ય દોષો ઉભા તા સ્વભાવ, સમૂઢ ચિત્ત થઈ ગયો છું, મારું ચિત્ત હવે મૂઢ થઈ ગયું છે, શું કરવું શું ન કરવું એનું મને હવે ભાન પડતું નથી. મને જે લાગે છે તે તને નથી લાગતું, તને જે લાગે છે તે મને નથી લાગતું, તો પછી મારે કરવાનું શું હોય. એક જ વાત આવીને ઊભી રહી કે હું હવે તારે શરણે છું, તને જે ઠીક લાગે તે મને કે. શાધિમામ ત્વા પ્રપન્નમ, તારે શરણે છું. આજે શરણાગતિ સ્વીકારવાની વાત છે, એ શરણાગતિ સ્વીકારવાની વાત એ સૌથી મહત્વની અહીંયા ઊભી થાય છે, અને આગળ વારંવાર કહ્યું એમ અહીંયા ફરી એક વખત આપણને કહેવાનું મન થાય કે અહીં જ અર્જુન અધિકારી બને છે. હવે કૃષ્ણ જે કહેશે તે સાદી સીધી વાતો નહીં કે, હવે જે કહેશે એના ગંભીર એના હૃદયના અંતસ્તલને સ્પર્શીને વાત કરશે, હવે જે કહેશે તે બહુ જ ઊંડાણપૂર્વકની વાત હશે. કારણ કે આણે તો કહી દીધું, તારે જે કરવું એ કર, હું તો લડવાનો નથી. એવમ ઉક્ત્વા ઋષિકેશમ ગુણાકેશ પરંતપ નયોત્સ ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણિમ બભૂ. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે આટલું બોલીને મૌન બનીને અર્જુન બેસી ગયો. તસ્માદ ઉત્તિષ્ઠ કુંતૈય વાળી વાત, ઉભો થા. પણ ઉભો થા એમ કહેવા પહેલા બેસી ગયો હોવો જોઈએ.

બેસી ગયો. સામે બીજો કોઈ હોત તો ગુસ્સે ભરાઈ ગયો હોત કે ભલા માણસ આ માટે તું આ મને સારથી બનાવીને અહીંયા સુધી લઈ આવ્યો હતો, આ માટે યુદ્ધ માટે તું તૈયાર થઈ ગયો હતો, આ માટે આખો પ્રપંચ ગોઠવાયો હતો, તું તો ખરો માણસ છે. છેલ્લી ઘડી અમને કહે છે ના હું તો નથી લડવાનું, ના હું તો નથી કરવાનું. કોઈ પણ સામાન્ય હોય તો ગુસ્સે થાય, પણ કૃષ્ણ ગુસ્સે ના થાય. સંજય કહે છે કે એ બોલ્યા કેવી રીતે, પ્રહસન્નેવ, આમ હસતા હસતા બોલ્યા. એને એને પેલા નાના બાળકની મૂર્ખામી ઉપર મોટા માણસને હસવું આવે ને એવી રીતે હસવું આવે છે કે ભલા માણસ તારે જે વિચારવાનું છે તો વિચારતો નથી. વિચાર કરતા શીખ, કઈ રીતે વિચારે છે? પેલું નાનું બાળક હોય અને નાનું બાળક મૂર્ખામી કર્યા કરે અને મૂર્ખામીમાં ને મૂર્ખામીમાં હઠ કર્યા કરે અને પછી હું તો નથી કરવાનો જાઓ, એવું વર્તન હોય ત્યારે જે બિલકુલ ગંભીર ધીર ગંભીર માણસ હોય કરે શું તો હશે એના ઉપર. કૃષ્ણ તો યુગદ્રષ્ટા છે, કૃષ્ણ યુગ પુરુષ છે, કૃષ્ણ વ્યક્તિ નથી. અને એટલે એ સમજાવતી વખતે ગુસ્સે થઈને ના સમજાવે, એ તો હસી પડ્યા. અને હસીને જે કહ્યું તે બહુ જ મહત્વનું છે. એમણે એમ કહ્યું કે અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. બહુ જ અગત્યનો શ્લોક છે આ બે શબ્દો, એની અંદર બહુ મહત્વના મને દેખાય છે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, તું પ્રજ્ઞાવાદ ઉભો કરે છે. પ્રજ્ઞાવાદ બુદ્ધિવાદ, અને બુદ્ધિવાદ ઉભો કરે છે માટે જે નથી વિચારવાનું તે વિચારે છે, જે વિચારવાનું છે તે નથી વિચારતો. પ્રજ્ઞાવાદ એટલે બુદ્ધિવાદ. બુદ્ધિમાન હોવું અને બુદ્ધિવાદી હોવું આ બેની અંદર બહુ મોટો ફરક છે. બુદ્ધિમાન માણસ બુદ્ધિપૂર્વક વિચારે, પણ બુદ્ધિ બીજે દોરી જતી હોય તો અટકે પણ ખરો. માત્ર બુદ્ધિથી વિચારવા જઈએ તો કંઈક જુદું પણ વિચારી બેસીએ. ઈશ્વરે આપણને બુદ્ધિની સાથે બીજું ઘણું આપ્યું છે. એટલે બૌદ્ધિક વિચારણા, કેવળ બૌદ્ધિક વિચારણા, બુદ્ધિવાદથી થતી વિચારણા, એ બુદ્ધિવાદથી થતી વિચારણા એ તર્કની ભૂમિકાએ હોય, અને કેવળ તર્કની ભૂમિકાએ હોય ત્યારે માણસ ભૂલ કરી બેસે. કઈ ભૂલ કરી બેસે? તો જે ખરેખર વિચારવાનું છે એ ન વિચારે, અને જે ખરેખર વિચારવાનું છે એવું ન વિચારે, એટલે જે નથી વિચારવાનું એ વિચારો આવે. અનેક ઉદાહરણો આના આપી શકાય. જેમ કે માણસના ચાર પુરુષાર્થ છે, એમાં એક પુરુષાર્થ છે કે એને અર્થ મેળવવો, ધર્મ અર્થ કામ મોક્ષ, ચાર પુરુષાર્થો છે. બૌદ્ધિક રીતે આપણે વિચારીએ તો કોઈ માણસ કે ભલા માણસ અર્થ મેળવવો એ તારો પુરુષાર્થ છે, એટલે કોઈ જગ્યાએ પડેલા પૈસા હોય એ ઉઠાવીને ખિસ્સામાં મૂકી દે. બહુ બુદ્ધિ એનો વિચાર કરે કે પૈસા કમાવા એ મારો ધર્મ છે, એ મારો પુરુષાર્થ છે, એ મારે કરવાનું છે, એ પૈસા ક્યાંથી આવ્યા એ વિશે મારે શા માટે વિચાર કરવો જોઈએ. તાર્કિક દલીલો આના માટે ચાલે, અનેક પ્રકારની દલીલો ચાલે. એક બુદ્ધિવાદી તર્ક હું તમારી સામે રજૂ કરું. કોઈ માણસ એમ પૂછે કે ભલા માણસ તમારે ભગવાનને જલ્દી પૃથ્વી ઉપર લાવવા છે? કોઈ પણ કહે કે હા એ તો સ્વાભાવિક છે, ભગવાન પૃથ્વી ઉપર આવે એમ આપણે બધા ઈચ્છીએ, જલ્દીમાં જલ્દી આવે એમ તમે ઈચ્છો છો? તો બધા એમ કહે કે હા જલ્દીમાં જલ્દી આવે એમ ઈચ્છીએ છીએ. તો પેલો માણસ બૌદ્ધિક રીતે તર્ક કરીને કહેશે તો પછી આજથી પાપ કરવાનું શરૂ કરી દો. આપણને નવાઈ લાગે કે આવડે શું કીધું, તો કે આપણા કૃષ્ણ ભગવાને આપણને એક પ્રોમિસ આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લા નિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સર્જામ્યહમ. હું ક્યારે આવું છું? જે વખતે ધર્મની ગ્લાની થાય અને અધર્મનો પ્રાદુર્ભાવ થાય, અધર્મ વિકસવા માંડે અને ધર્મનો નાશ થાય, ત્યારે હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું. તમારે એને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરાવવો હોય તો અધર્મની શરૂઆત કરો. જેટલો અધર્મ વધશે એટલો વહેલો આવશે. આ બૌદ્ધિક દલીલ થઈ, બૌદ્ધિક દલીલ થઈ, આ પ્રજ્ઞાવાદ.

0: થયો. કૃષ્ણે જ્યારે કહ્યું ત્યારે આ નથી કહ્યું, અધર્મનું આચરણ ન થવું જોઈએ એમ કહ્યું છે, ધર્મનું આચરણ કરનારની સાથે હું છું એમ કહ્યું છે. પણ પ્રજ્ઞાવાદી જો માત્ર પ્રજ્ઞાના બળ ઉપર, માત્ર બુદ્ધિના બળ ઉપર, માત્ર તર્કના બળ ઉપર આ વાતને રજૂ કરે તો તર્કની અંદરથી તર્ક છળ પણ ઊભું થઈ જાય. અને એટલે એમણે સરસ શબ્દ વાપર્યો, અશોચ્યાનન્વ શોચસ્તવમ. તું ખરેખર વિચારવાનું નથી વિચારતો, ન વિચારવાનું વિચાર છે વિચારે છે, કારણ કે તું પ્રજ્ઞાવાદી બની ગયો છે. તમે જુઓ પહેલા અધ્યાયની ને બીજા અધ્યાયના શરૂઆતની અર્જુનની બધી જ દલીલો સૌ ફેંકી દેવા જેવી નથી. બૌદ્ધિક રીતે આપણને અપીલ કરે એવી છે, આપણે માનવું પડે કે એની વાત સાચી છે, કારણ કે બૌદ્ધિક દલીલો છે. ત્યાં સુધી અર્જુન બુદ્ધિવાદી છે અને બુદ્ધિવાદ પૂર્વક એણે દલીલ કરી છે. શું ખોટું છે? યુદ્ધ કરવાથી શું મળવાનું છે? રાજ્ય મળતું હોય તો નથી જોઈતું. એક પછી એક ક્રમિક દલીલો જુઓ આપણે. આ બધી દલીલોમાં બૌદ્ધિક તથ્ય તો છે જ. એટલે કૃષ્ણે કહ્યું કે ભલામણસ, તું આ બુદ્ધિવાદી બનીને વિચારી રહ્યો છે, તારે આ બુદ્ધિવાદી કેવળ બનીને વિચારવાનું નથી, બુદ્ધિ તો જોઈએ, બુદ્ધિ વિના નહીં ચાલે. પ્રજ્ઞા વિનાનો માણસ નકામો છે, બરોબર છે. જેનામાં બુદ્ધિ જ નથી એવો માટીના ઢેફા જેવો માણસ કંઈ નહીં કરી શકે, કરશે તો બુદ્ધિમાન જ કરશે. તું બુદ્ધિવાદી બની ગયો, બુદ્ધિમાન મટી ગયો. અને બુદ્ધિવાદી બનીને જ્યારે વિચારવા માંડ્યો ત્યારે તને એમ લાગ્યું કે તને જે કરવા માટે અહીંયા પ્રયુક્ત કર્યો છે એ કામ ન કરવું જોઈએ. ભલા માણસ તર્કના છળમાં પહેલાથી જ મૂળમાં જ ખોટું છે. કારણ શું? કે કારણ તું જે જોવે છે એને આધારે તું બૌદ્ધિક દલીલો કરે છે. આપણી ચર્મચક્ષુને કે આપણા આ ચર્મ ઇન્દ્રિયોને જે દેખાય છે એને આધારે આપણે તર્ક કરતા હોઈએ છીએ. અને એટલા માટે થઈને તર્ક ખોટો છે કે જ્યાં આપણી બુદ્ધિ પહોંચતી નથી ત્યાં પણ કંઈક છે. સકળ બ્રહ્માંડનો એક ભાગ વ્યક્તિ હોય તો એ સકળ બ્રહ્માંડના એક ભાગ વ્યક્તિની એક પ્રકારની બુદ્ધિ એ એનો એક ભાગ છે, એ સમસ્તને તો જોઈ જ ના શકે. અને તું આ સમસ્તને જોતો નથી અને એટલા માટે તું આ શોક કરે છે. ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતઃ. સાચો પંડિત એટલે સાચો બુદ્ધિમાન, બુદ્ધિવાદી નહીં, સાચો બુદ્ધિમાન એ કે જે ગયું અને જવાનું છે આવવાનું છે એના બાબતમાં શોક કરતો નથી, કારણ કે જે થાય છે થવાનું છે, થાય થશે. આ બધું એક ક્રમમાં ચાલે છે ને, એ ક્રમ સુનિશ્ચિત છે. એટલે અલા ભાઈ અર્જુન, તું આ બુદ્ધિવાદી વિચારણાઓમાંથી બહાર નીકળ અને તારે સાચું જે વિચારવાનું છે તે વિચારવાની શરૂઆત કર. કૃષ્ણના શરણે ગયા પછી કૃષ્ણએ જે પહેલું વાક્ય કહ્યું તે આ છે કે તું કેવળ પ્રજ્ઞાવાદી ન બન. જો પ્રજ્ઞાવાદી નહીં બનીશ તો તને ખબર પડશે કે તું જે વિચાર કરે છે તે હૃદય દૌર્બલ્ય છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: कैसा लगा आपको ये शो? हर हफ्ते हम रेडियो शो का एक नया एपिसोड लेकर आते हैं, सो डू ट्यून इन एवरी वीक।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM। સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM। મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે। મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી।
3: બોલ મારી અંબે, જય જય અંબે। હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદ થી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
4: હા।
3: અને કેટલા વર્ષોથી આવો છો?
4: 5 વર્ષથી। 5 વર્ષ?
3: હા। કેવું રહ્યું તમારું?
4: બહુ મજા આવી।
3: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
4: કઈ જ નહીં, બહુ જ મજા આવી।
3: અને
5: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ સાથે સમાજ જીવનને ઉન્નત બનાવવા, આપણા જીવનમાં આવતા સંઘર્ષોની સામે ટકી રહીએ તે માટે ગુજરાતી ભાષામાં સમુદાયના અનુભવો, સત્ય હકીકત અને તેની સાથે ગુજરાતી સાહિત્યની વાર્તાઓ, નવલિકાઓ કે નવલકથાના અંશો જે સાંપ્રત સમયમાં તમારા અને મારા જીવન બંનેને એકદમ સરળતાથી મુશ્કેલીઓની વચ્ચેથી પસાર કરીને સફળતા અપાવે તેવા વિષયોની અહીંયાથી પ્રસારણ કરવાની મેં નેમ લીધી છે। હા, નેમ એટલા માટે કે સમુદાયિક રેડિયો સ્ટેશન છે, તમારા હૈયાની વાતો હોય, હૈયાની મુશ્કેલી

હોય, મનની મૂંઝવણ હોય, આ બધાની વચ્ચે વધારે કોઈ મદદ થાય કે ન થાય, પણ એ મૂંઝવણ અને મુશ્કેલીઓમાં તમે ટકી રહો, તમને કોઈ સાથ મળી રહે તેવો અભિગમ, વાત, ઉદાહરણ અને દ્રષ્ટાંત આપવાનો પ્રયાસ અમે સૌ આરજે મિત્રો સતત કરીએ છીએ. સમુદાયનો રેડિયો છે એટલે તમારા અવાજનો પડઘો હોય, તમારા પ્રશ્નોની વાત હોય, તમારી મૂંઝવણની વાત હોય અને સહિયારા સમુદાય દ્વારા જ જે પણ પ્રતિભાવ આપવામાં આવે તે થકી તમને કોઈ ઉમદા સોલ્યુશન કે ઉકેલ મળી રહે અને એ પણ તમને સ્વીકાર્ય હોય, તમે તે વાતોમાંથી તમારા જીવન પ્રણાલીને પદ્ધતિ મુજબ તેનો સ્વીકાર કરીને આગળ વધો, તે જ અમારો મુખ્યત્વે હેતુ છે. વિવિધ જાણકારીઓ તો આપીએ જ છીએ, પણ આજે દર અઠવાડિયાની જેમ એક સુંદર મજાની ટૂંકી વાર્તા આપણે માણીશું, જે આજના આ ઝેનઝીના જમાનામાં કેટલી સાર્થક છે તે તમને પણ સમજાશે. પરંતુ તે આપણે આ નાનકડા વિરામ બાદ શરૂ કરીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેલકમ બેક 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆર ની સાથે રેડિયો પાલનપુર પર. આજે ટૂંકી વાર્તા જેના લેખક જીતેન દેસાઈ છે અને જે વાર્તાનું નામ છે કિટ્ટા બુચ્ચા, તેની વાત કરીશું. મમ્મા, ડેડી ક્યારે આવશે? પરિમલ ગાર્ડનના બાંકડે 4 વર્ષની નિવાએ વાચાને 5 મિનિટમાં 10 વાર આ સવાલ પૂછ્યો. તારા ડેડીને ક્યારે સમયનું ભાન રહ્યું છે? જો નિવા, આપણે 30 મિનિટ્સની રાહ જોઈશું અને પછી આપણે નીકળી જઈશું. મારે 6:30 વાગે ડ્રામાનું રિહર્સલ છે. વાચાની અપેક્ષાથી વિપરીત બરાબર 5 વાગ્યે એણે નિર્લેપને આવતો જોયો. એની સાથે બેઠેલી નિવા તો 50 મીટર દૂરથી જ નિર્લેપને આવતો જોઈને ડેડા ડેડા કરતી દોડી ગઈ. પણ આ શું, આ નિર્લેપ? કોઈ વ્યક્તિ માત્ર 15 દિવસમાં આટલી હદે બદલાઈ શકે? વાચા તો નિર્લેપને હંમેશની જેમ જીન્સ પેન્ટ અને કોણી સુધી ચડાવેલી ફૂલ સ્લીવના કોલરવાળા ટીશર્ટ, રેબનના ગોગલ્સ અને ઊંચી બ્રાન્ડના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવશે એમ ધારતી હતી. ક્લીન શેવ અને ટ્રીમ કરેલી મૂછ, થોડા વિખરાયેલા પણ ઘાટા વાળ, ઉછળતી રમતિયાળ ચાલ અને ગમે એ પરિસ્થિતિમાં ચહેરા પર રમતું મોહક સ્મિત એ નિર્લેપના વ્યક્તિત્વને આકર્ષક બનાવતા. અને આ નંખાઈ ગયેલો ચહેરો, કાબરચિત્રી દાઢી, ઓળાયા વગરના આડા અવળા વાળ, પગમાં કોલ્હાપુરી ચપ્પલ અને ચૂંથાયેલું શર્ટ, શું આ એ જ નિર્લેપ છે? વાચા જેને નિર્લેપના નામથી જ ઘૃણા થઈ ગયેલી, એ નિર્લેપને આ હાલતમાં જોઈ અને તે હચમચી ગઈ. હવે સંવાદ શું થશે પેલી બાળકી, વાચા અને નિર્લેપનો, તે માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નિર્લેપને વાચા આવતો જ જોઈ રહી. નિવા એના ડેડાની આંગળી પકડીને ઉછળતી કૂદતી ચિલ્ડ્રન પાર્ક તરફ નિર્લેપને ખેંચી રહી હતી. જ્યારે તેઓ વાચાની થોડીક દૂરથી પસાર થયા, નિર્લેપે માંદલું સ્મિત કરતા વાચા તરફ હાથ હલાવ્યો. ન જાણે કેમ વાચાની આંખ ભરાઈ આવી, એનું હૃદય ધ્રવી ઉઠ્યું, પણ એના માનસપટ પર છેલ્લા 2 વર્ષની પીડા પથરાઈ ગઈ. એક્ઝેક્ટ 1 કલાક પછી નિવા અને નિર્લેપ એની તરફ આવી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં જીતેન દેસાઈની ટૂંકી વાર્તા કિટ્ટા બુચ્ચા. નિવા હજુ પણ વધારે સમય ચિલ્ડ્રન પાર્કમાં રમવાની જીત કરતી હતી અને નિર્લેપ એને સમજાવતો હતો. બેટા, મમ્માને કામ છે ને, આપણે બહુ જલ્દી પાછા મળીશું. વાચાને દિલથી એવું થયું કે એ નિર્લેપને કહે કે એ પોતાનું ધ્યાન રાખે, પણ એના દિમાગે એને કહ્યું કે તારે હવે શું, ઉજ્જવળ કારકિર્દી તારી રાહ જુએ છે, તું હવે એ દિશામાં ઘણે દૂર નીકળી ગઈ છે. લાગણીમાં નબળા પડવું તેને પોસાય એવું નથી, છતાં દિલ તો દિલ છે. એ બોલ્યું, લાગણીમાં નબળા પડવાની અનુભૂતિ ભાગ્યશાળીને જ મળે છે. વાચાના દિલ અને દિમાગની આ કશ્મકશ નવી ન હતી, સતત ચાલતી રહેતી, પણ જીત હંમેશા દિમાગની થતી. અત્યંત મેધાવી જે હતી એ આ વાચા. કોલેજના પહેલા જ દિવસે વાચા કોલેજનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. અરે પ્રથા, આ પહેલા માળે બાલ્કનીની પાળી પર કોણ ચાલે છે? પ્રથા વાચાની પડોશી અને એનાથી 2 વર્ષ સિનિયર હતી. કંઈ નહીં યાર, આ નિર્લેપ્યો એના નામની જેમ બેવિક્રોત છે, કોઈની સાથે શરત મારી હશે, એ મારો ક્લાસમેટ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુંદર મજાની ટૂંકી વાર્તા. એના આગામી અંશ માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એ દિવાલ પર ચાલે છે ને એ નિર્લેપ્યો, એના નામ જેવો. અરે એને કોઈની સાથે શરત મારી હશે, મારો ક્લાસમેટ છે, પણ પડશે અને ટાંટિયા ભાગશે એની પડી નથી એને. વાચાએ આ સામે પ્રત્યુત્તર રૂપી ચિંતા વ્યક્ત કરી. અરે આ બંદાને કંઈ પણ કોઈની પડી નથી, એક વાર તો શરત મારી અને પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ એની ટાલ પર હાથ ફેરવી આવ્યો તો, પછી એક વીક માટે કોલેજમાંથી સસ્પેન્ડ થઈ ગયો, એ વાત અલગ. હાય પ્રથાડી, તારી સાથે આ તાંબાની તલવાર કોણ છે? નિર્લેપે પાળી પર ચાલતા ચાલતા જ પ્રથાના નામની બૂમ પાડી અને પ્રશ્ન પૂછ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં કિટ્ટા પૂચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. મારી નેબર છે વાચા, ફર્સ્ટ યર. પ્રથાએ જવાબ આપ્યો, તલવારજી સ્વાગત છે તમારું અમારા ક્રેઝી કેમ્પસ ગ્રુપમાં. અમારી પ્રથા ઊંધી છે. અરે આ તમારી પડોશણ પ્રથા નહીં, એ તો છે જ ઊંધી. પ્રથા એટલે કે મારી સિસ્ટમ. ઊંધી એટલા માટે કે અહીં જુનિયર સિનિયરનું રેગિંગ કરે. તમારે પહેલો બકરો બનવા આપણે અહીંયા આગળ બીજું કોઈ તૈયાર થાય કે ના થાય, પણ મારે તૈયાર થવું છે. બોલો શું કરું તમારા માટે? ઊંધો ચાલુ આ પાળી પર? નિર્લેપે ઊંધા ચાલવા પાછું પગલું લીધું ને એનું બેલેન્સ કર્યું ને એ પહેલા માળેથી નીચે પટકાયો. ઘણા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા, પ્રથા અને વાચા પણ દોડી ગયા. પીડાથી કણસતો પણ મોં પર તરત જ એને સિગ્નેચર સ્માઇલ સાથે નિર્લેપ બોલી ઉઠ્યો, પ્રથાડી આ તારી તલવાર મેડમ તો યાર જબરજસ્ત છે. આવું હાડકા તોડ રેગિંગ તો આખા ઇન્ડિયાની કોઈ કોલેજમાં નહીં થયું હોય. અને વાચાથી બોલી જવાયું, સોરી. બહુ બોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે ગુણ નથી. પીડાથી ઉંખારા ભરતો નિર્લેપ બોલ્યો. તમે સાંભળી રહ્યા હતા આ વાર્તા અને એના આગામી એટલે કે હવે પછીના અંશો માણીશું આપણે હવે રામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

બહુ ભોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે તમારા ગુણ નથી, પીડાતી ઓંકારા પર તો નિર્લેપ બોલ્યો. એટલામાં 108 આવી અને લંગડાતા લંગડાતા નિર્લેપ એમ્બ્યુલન્સમાં બેઠો એ સ્માઇલ કરતો સતત વાચાને તાકી રહેલો. વાચા ખૂબ જ એમ્બેરસ થઈને ઊભી હતી. વાચા યાર, પહેલે દિવસે જ તું તો કોલેજમાં ફેમસ થઈ ગઈ, પ્રથાએ એની પીઠ ઉપર થપ્પો મારતા કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં કિટ્ટા પૂચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. આ નિર્લેપ તો ગજબ છે. હવે તું સીસીજી ગ્રુપની મેમ્બર થઈ ગઈ. અરે ક્રેઝી કેમ્પસ ગ્રુપ તું જોજે તો ખરી, કેવી અને કેટલી મજા આવશે. તો આ કોલેજની આ તો લાઈફ છે. વાચા સ્ટડીની સાથે એન્જોયમેન્ટ. અને આ નિર્લેપ્યો ગમે તે તોફાન કરતો રહે, દરેક એક્ઝામમાં ડિસ્ટિંક્શન તો લાવે જ છે. અરે ગ્રુપના બધાને એક્ઝામ આવે એટલે સ્ટડી માટે ટાઈટ પણ કરી દે. અને કોલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં તો સીસીસી જ ઓર્ગેનાઇઝ કરે છે. બસ હવે પ્રથા તું તો નિર્લેપથી અંજાઈ ગયેલી લાગે છે. અરે જે નિર્લેપના પરિચયમાં આવે ને એનાથી અંજાઈ જ જવાય. પણ વાચા, નિર્લેપ તારાથી અંજાઈ ગયો લાગે છે. પહેલી વાર એ કોઈ છોકરીને જોઈને ક્લીન બોલ્ડ થઈ ગયો. જાને પ્રથાડી, હું અહીંયા ભણવા આવી છું, વાચાએ જવાબ આપ્યો. હા હું તે હું ક્યાં ના પાડું છું, પણ ભણવાની સાથે તો શું ગુલ ખીલાવશે એ તો હું જોઈશ ને. બસ હવે પેલાએ ઓછી ખેંચી છે કે તું ચાલુ થઈ ગઈ. બંને હસતા હસતા કોલેજ બિલ્ડિંગમાં પ્રવેશ્યા. અને કોલેજ પછી પ્રથાએ કહ્યું, ચાલ વાચા. ક્યાં? અરે તારા મરીજને જોવા નથી જવું?

હોસ્પિટલમાં? તારે જવું હોય તો જા, મારે નથી આવવું, વાચાએ જવાબ આપ્યો. પછી ખરેખર વાચા જાય છે કે નહીં તે જવાબ મેળવવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. હવે રામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મારે જવું હોય ને તો જાય હોસ્પિટલમાં, મારે નથી આવવું. પ્રથા કહે છે, અરે રસ્તામાં જ છે, 10 મિનિટ્સ લાગશે અને આપણે એક જ સ્કૂટી પર તો આવ્યા છીએ. વાચા કહે છે કે હા, પણ મારી માં ચાલ તારાથી નહીં પહોંચી વળાય, પણ એ નિર્લેપીઓ તલવાર તલવાર કરશે ને તો હું સાચે તલવાર ખેંચીશ. શબ્દોની વાચા એ જ મારું નામ છે. ચાલો સારું સારું, પણ મજા આવશે મને પણ તલવારબાજી જોવાની. પ્રથાએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ અને હું આરજે એઆર તેના અંશો આપને કહી રહ્યો છું. તલવારબાજી રમતા રમતા ક્યારે નિર્લેપ અને વાચાએ એકબીજાના દિલમાં તલવાર ભોંકી દીધી ને, એ તો એમને ખબર જ ન પડી. કોલેજમાં નિર્લેપ અને વાચાની લવ સ્ટોરી પ્રખ્યાત થઈ ગઈ. એક્ઝામ સમયે નિર્લેપ બોલ્યો, ચાલો હવે તલવાર મ્યાન કરી દેવી પડશે. નિર્લેપનું બદલાયેલું સ્વરૂપ જોઈને વાચા તો નવાઈ પામી ગઈ. જે નિર્લેપ એક દિવસે પણ વાચાને ન મળે તો અપસેટ થઈ જતો, એણે દિવસે સુધી મળવાનું તો ઠીક, વાચાને મેસેજ પણ ન કર્યો. પ્રથા યાર, આ નિર્લેપ્યો જોને, એને મારી પડી પણ નથી, આખો દિવસ લાઇબ્રેરીમાં હોય, નથી મળતો અને નથી મેસેજ કરતો, નથી મેસેજના જવાબ આપતો. એ તો એવો જ છે, એ પણ એક્ઝામને પૂરી થવા દે ને, આ દિવસોનું સાટું વાળી દેશે. સાચે જ એક્ઝામ પછીના દિવસે નિર્લેપ ફરીથી પાછો વાચામય થઈ ગયો. વાચાને નિર્લેપના આવા સ્વભાવની નવાઈ પણ લાગી અને ચિંતા પણ થઈ. નિર્લેપે છેલ્લા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓક્સફર્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાની સ્કોલરશિપ મળી. વાચા ખૂબ જ રડી તે દિવસે. નિર્લેપ ઇંગ્લેન્ડ જવા નીકળ્યો. વાચા, આવા વેવલાવેડા ન કરતી હોય તો. નિર્લેપ, હું જાણું છું તને, તું ત્યાં સ્ટડીમાં એટલો ખોપી જઈશ કે મને વિડીયો કોલ કરવાની વાત તો બાજુએ રહી, મેસેજ પણ નહીં કરે. ચાલ રોજ એક મેસેજ અને સન્ડે વિડીયો કોલ હું કરીશ, બસ. વાચા અને નિર્લેપે એની લાગણીને વેવલાવેડા કયા ને, એનું દુઃખ તો થયું, પણ નિર્લેપને આ સ્વભાવની ખાસિયત ગણી એના મન ઉપર એને ન લીધું. વાચાને ખબર જ હતી ને કે આવા તો કેટલાય સમાધાન એના જીવનમાં કરવા પડશે, અને જે આજે તે જોઈ રહી હતી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તો આ સુંદર મજાની ટૂંકી વાર્તા. જીવનમાં માણસને આગળ વધવા અને એના લક્ષ્યાંકોની સાથે ઘણી વખતે હળવા અને રમૂજી રહેવાની વાતો કરતા જોયા છે. પણ એ જીવનમાં ગંભીરતા અને સિદ્ધાંતો અને સંબંધોને લાગણીથી સિંચવા એ પણ જરૂરી છે. પાછાએ તો પ્રેમની સાથે લાગણી જીવી. આજે એ પોતાની દીકરી સાથે પોતાના અસ્તિત્વને નવો ઓપ આપીને જીવનની સંઘર્ષની જેમ પણ માણી રહી છે. જ્યારે નિર્લેપ, સૂકો અને ભટ્ટ મહેનત કરી રમૂજી કરતો પણ પૈસા કમાવા પાછળની ડિગ્રી મેળવીને સિદ્ધાંત મૂકીને એ કેવો ને કેમ આગળ વધ્યો એ તો એ જ જાણે. અને એની એ વાતોના લીધે જ ઇંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે આ દીકરી એના પ્રેમની નિશાની છે અને પપ્પા કહે છે. પણ એની પત્ની, એની માતા જે દીકરીની છે, એની સાથેનો એનો સંબંધ તો વિખરાયો છે. પોતાના કરિયરને એક સાચો રૂપ આપીને આજે વાછાએ પોતાના કરિયરને એક્ટર તરીકે ડ્રામામાં એટલી એસ્ટાબ્લિશ કરી દીધી છે કે જીવનમાં સફળતા માણી રહી છે. પૈસા ટકે ખૂબ જ નહીં, પરંતુ જીવનમાં એક સેફ્ટી સાથે જીવન જીવી રહી છે અને એની દીકરીને પણ ઉછેરી રહી છે. અને નિર્લેપે દીકરીને ગમે તેટલું આપે પણ સમય, પ્રેમ અને સંજોગ અને પરિસ્થિતિ મુજબ એની સાથે મળવાનો એક ટૂંકો ગાળો જ્યાં પેલી દીકરી સતત એના માટે ઝંખે છે અને વિચારે છે કે મારા પપ્પા તો મારી સાથે હોતા જ નથી. અને નિર્લેપ પણ હવે પછતાય છે કે ઘણું બધું મેળવવા માટે જ્યારે એ પોતાની જાતને સંકોરતો ત્યારે એવું જરૂરી નથી કે તમારા સંબંધોને લાગણી તમને ડિસ્ટર્બ કરે ને વિક્ષેપ જ આપે. એ તમને સપોર્ટ, સહયોગ કરી શકે છે. સમયાંતરે છોડને 2-3-4 દિવસે પણ પાણીના ખૂબ બધા લોટા નહીં પરંતુ એક નાનકડી વાછલી ભરેલું પાણી એને મળે ને તો એ વધારે ખીલે છે. બસ સંબંધોને લાગણીઓ પણ એવા જ રાખીએ ને તો જ જ્યારે તમે પરિણામ અને સફળતાના શિખર પર પહોંચો છો ત્યારે એ શિખર પર પહોંચ્યા પછીનો જે આનંદ મેળવવા તમારે જે મેળાવડો જોઈએ છે, સંબંધો જોઈએ છે, ત્યારે તમને એ અહેસાસ ન થાય કે છૂટી ગયા છે. કારણ કે એ સમય નવા થતા નથી અને જૂના બહુ દૂર લાગે છે. ફરી ભેગા કરવા જાઓ તો પેલું કમાયેલું પાછું વાપરવું અને એ જીવન તો નકામું બની જાય, ખરું ને? બહુ સિદ્ધાંતિક અને હકારાત્મક આ વાત હતી. મળું છું આ વિરામ બાદ તમારી વાતો સાથે. તમને પણ માણવા અને મારી સાથે જોડવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની વાર્તા જેનું નામ હતું કિટ્ટા અને ભૂચ્ચા, ટૂંકી વાર્તા જીતેન દેસાઈએ લખેલી. આ ટૂંકી વાર્તા માર્મિકતા આપી ગઈ. એની શરૂઆત અને અંત વચ્ચે બહુ મોટો ભેદભાવ હતો. તમને લાગ્યું કે ખેંચી શકાય નવલિકાની જગ્યાએ નવલકથા અને એક મોટી દળદાર પુસ્તક સ્વરૂપમાં વાર્તાને ઘડી શકાય, પણ જેટલી મજા છે ને એમાં રહેલી નાની નાની ડ્રાયફ્રૂટ્સ જેવી વાતો પર હતી, સંબંધોની વાતો પર હતી, તેવી મજા પછી એ લાંબી પુસ્તકમાં નહીં મળે. અને આ સત્યને હકીકતની ઘટના હતી. પેલી વાર્તા એવી બની જાત કે તમને કાલ્પનિક લાગે. આવી વાર્તાઓ તમારી આજુબાજુ પણ થતી હશે, તમે જોઈ હશે, માણી હશે, ક્યારેક વાંચી હશે, ક્યારેક અનુભવી છે, ભલે ને થોડાક અંશ પૂરતી હોય. તમે મને ટૂંકા શબ્દોમાં કે ફૂલ પ્લેજ લખીને વાર્તા મોકલી આપો. તમારે વાંચવી છે તમારા અવાજમાં તો પણ તમે અમને લખીને મોકલો 9512-66-88 પર. ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ કે જેવા કે એક્સ, ફેસબુક છે, અમારો ઈમેલ આઈડી radiopalanpur@gmail.com, કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને યુટ્યુબ માટે જ્યાં આગળ અમારી ચેનલ છે રેડિયો પાલનપુર, તેની ઉપર પણ જઈ અને તમે જે અમારી આઈફોનની એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી એમાં રહેલા મેસેજીસ અથવા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈ તમારા સંદેશાઓ મોકલી શકો છો. આ સિવાય તમે અમને સતત સાંભળી શકો ને અમારા કાર્યક્રમ બીજા કોઈને પણ સંભળાવવા ઈચ્છો છો, જ્યાં ઓન એર સિવાયનો વિકલ્પ એટલે કે ઇન્ટરનેટ છે, દેશ વિદેશ છે, દુનિયાનો કોઈ પણ છેડો છે, તો રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત કેન્દ્ર સ્થાન પરના બિંદુને તમે કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર સાંભળવા મળશે. તો શ્રોતા મિત્રો, આવી જ વાતો સાથે તમે અમને મોકલી આપો, તમારા પ્રતિભાવ અમારા માટે બહુ જ ઉપયોગી છે. ચોક્કસ તેનો જવાબ અને એ વાતોને અમે અમારા કે તમારા અવાજમાં રજૂ કરીશું. આ માટે વધારે હવે સમય નથી લેતો, કારણ કે હવે સમય પૂરો થયો છે. આવતા અઠવાડિયે ફરી મળીશું આ જ સ્થાન પર, એટલે કે રેડિયો પાલનપુર 90.4 MHz પર, નવી વાર્તા, નવી વાત અને નવી હકારાત્મક લાગણીઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

આજે નવી વાર્તા સાથે આપણે મળી રહ્યા છીએ. એવા અનેક લોકો છે જેમણે એમની જિંદગીમાં બધું જ દેશ માટે આપી દીધું, ના પોતાની ચિંતા કરી ના પોતાના પરિવારને. આવા અનેક શહીદો છે, અનેક ક્રાંતિકારીઓ છે જે આપની આસપાસ હશે. એમના નામે થયેલી ઘટનાઓ, એમના જોડે બનેલા પ્રસંગો એક વાર્તા હશે. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશભક્તો, કશું ખાસ કરનાર વ્યક્તિઓ અને એવા મહાનુભાવો કે જેમણે દેશ માટે, પોતાના પ્રાંત માટે કશું કર્યું છે, એમને આપણે યાદ કરી રહ્યા છીએ, એમને આપણે યાદ કરીશું. એક નાનું ગામ, અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું ગામ, નાનું ગામ, તમામ પ્રકારની વર્ણા

આગામની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ, જયશંકરના પુત્રનો જન્મ થયો, પુત્રનું નામ પૂનમચંદ, પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર, દિવસે ન વધેઓ રાતે વધે, રાતે ન વધેઓ દિવસે વધે, એ પૂનમચંદે જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે, બીજા દેશના દેખાતા, બીજા ગોરા માણસો આવે, આપણા જેવા નહીં એવા જુદા માણસો આવે, અને એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પૂનમચંદને આ પસંદ નહોતું. શું થઈ શકે, નાનપણથી પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પૂનમચંદે કેમ પણ એના શરીરને ખડતલ બનાવ્યું. કદાચ એમના મગજમાં હશે કે ખડતલ શરીર હશે તો જ હું આ અંગ્રેજ ગોરા સૈનિકોની સામે લડી શકીશ. દિવસો પસાર થતા ગયા, પૂનમચંદ યુવાન થતા ગયા. એક તરફ યુવાની, એક તરફ માતૃભૂમિની ગુલામી. પૂનમચંદે વિચાર્યું, હું શું કરું કે જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય, હિંમત ભેગી કરે, એક તાકાત ઊભી થાય. વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બાવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? વિકૃત અંગ્રેજ અધિકારી દ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલું એટલે ઈલાજીનું બાવલું. આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના 500 ગામના લોકો ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા મોટા ઢોલ લઈને આવે. મિત્રો, આખા ગામમાં આનંદ, આખા ગામમાં ખુશી, આખું ગામ 5000 કરતા વધુ ઢોલ સાથે એક સાથે નૃત્ય કરતું હોય. પણ શરત એટલી કે ઈલાજીના બાવલા આગળ એક વિકૃત અંગ્રેજ અધિકારીએ નક્કી કરેલા નિયમમાં નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી, પુરુષ, બાળક

0: યુવાન પ્રદક્ષિણા કરવાની. કેવો વિચિત્ર નિયમ! એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે? એક બાળક શું કામ એના મમ્મી પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ પાછળ કરશે? પણ આ એ અંગ્રેજોની વિચારધારા હતી, ગુલામ રાખવાની વિચારધારા હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આ વનવાસી પ્રદેશ આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પહેલાની વાત છે. નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અંગ્રેજ અમલદારે, આ પેલા વિકૃત અંગ્રેજ અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઊભું કર્યું. હોળીના દિવસે સાંજે 500 ગામના ઢોલ લઈને જ્યાં માણસો ઢોલ વગાડશે, નૃત્ય કરશે, પણ એ બાવલાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરશે. અંગ્રેજ અધિકારી આવ્યા, એમણે બાવલું ઊભું કર્યું. ઊભું કરીને ગયા. રાત્રે વચ્ચે સાંજ પડવાની છે, રાત પડવાની છે, બીજો દિવસ હોળીનો છે. પણ આ યુવાન પૂનમચંદે એમના મિત્રોને ભેગા કર્યા અને 4-5 બીજા યુવાનો એકઠા થઈ કશોક નક્કી કર્યું. શું નક્કી કર્યું હશે કોઈને ખબર નહી. અંગ્રેજ અમલદાર, એમની ફોજ બળદગાડામાં બેસી મેઘરસથી માલપુર જવા રવાના થાય છે. અંધારું થયું. પૂનમચંદે એના મિત્રોની સાથે એકઠા થઈ એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું અને ગામના જુદા જુદા વિસ્તારમાં એ બાવલાના ટુકડા ફેંકી દીધા. હવે આ તરફ પૂનમચંદે કર્યું છે, રાત થઈ છે, બીજો દિવસ થયો, સવાર થઈ આસપાસના ગામના લોકો ઢોલ લઈને હોળી રમવા માટે આવ્યા. પણ વર્ષોથી ચાલતી એ પરંપરા, એ નગ્ન પુરુષનું બાવલું ન હતું, પૂનમચંદેને તોડીને ફેંકી દીધું હતું. આ સમાચાર અંગ્રેજ અમલદારને તાર દ્વારા આપવામાં આવ્યા. પૂનમચંદને પકડવા માટે પોલીસ પાછળ પડી. પૂનમચંદ મેઘરસથી ભાગ્યા. કહેવાય છે કે મોડાસા, ટીંટોઈ, હિંમતનગર થઈ તેઓ રાજસ્થાન પહોંચ્યા. આ બ્રાહ્મણ ક્રાંતિકારીને ધરપકડ થઈ, રાજસ્થાનમાંથી તેમની ધરપકડ થઈ, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર કહેવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ કાળા પાણીનું રાજ. કાળા પાણીના રાજમાં આ પૂનમચંદને જેલની સજા થઈ. 6 મહિનાની જેલની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલીના કે રોટલાના લોટમાં સિમેન્ટ નાખી એ રોટલા પૂનમચંદને ખવડાવવામાં આવ્યા અને 6 મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પૂનમચંદ 4 મહિનાના અંતે જેલમાં જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમાં, ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રસ્તાનો રોડ છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે, એમનું બાવલું છે. અને જે ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પૂનમચંદ પંડ્યાનું બાવલું છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમાં જોવા મળશે, મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે. પણ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, એક ચોક્કસ વિનંતી, આવી જ અનેક જીવતી વાર્તાઓ સાથે, આવી અનેક વાર્તાઓ સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4 FM ફરી મળીશું. હું ડૉક્ટર ભાવેશ પંડ્યા, ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે.

0: અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. માન્યતાઓ, આ માન્યતાઓ આપણા જીવનમાં શું ભાગ ભજવી રહી છે તે જણાવવા માટે અથવા તેનું જ એક ઉદાહરણ આપવા માટે હું આરજે જ્યોતિ લઈ આવી છું એક નવી વાર્તા. પ્રાણી જીવનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન શરૂ કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તુરંત જ તે એની માની પાછળ દોડવા માંડે. સંશોધકે સતત નિરીક્ષણ કર્યું અને જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલા જેને જુએ છે એને જ તે પોતાની માં સમજે છે અને એની પાછળ દોડે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ પર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને તેની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યું તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે, એને સાચી મરઘી પાસે જો લઈ જવામાં આવે તો એ એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થતો નથી. એણે જેટલા ઈંડા પર આ પ્રયોગ કર્યો એ તમામમાં તેને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ ફુગ્ગાથી દૂર જવાનું તેને પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ તેને તેની માતા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલું દેખાય એ જ એને સત્ય માન્યું. દોસ્તો, આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી દૂર થઈ જઈશું. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે, તેને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ, આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા હે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડીને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી, અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતરે અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતાં હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે. બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગોને મારી

તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે, એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાંકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાંકલા ઉપર લખાવી દેજો, માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતાં આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આહા, શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન। આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9666-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ.

0: એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9666-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: नमस्कार श्रोता मित्रों, रेडियो पालनपुर 90.4 एफएम पर आप सबनु हार्दिक स्वागत छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ कम्युनिटी रेडियो स्टेशन पर शहर नी तमाम कम्युनिटी नो अवाज बनवा विविध कार्यक्रमों नो प्रसारण करवामां आवे छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ रेडियो स्टेशन पर आजना आ कार्यक्रम एटले के पालनपुर साहित्य वर्तुळमां आप सौ श्रोता मित्रोनुं हार्दिक स्वागत छे। श्रोता मित्रों, पालनपुर एटले के शायरोनुं मोसाळ, गजल कविताओ साहित्यिक रचनाओ लोक बोली अने पालनपुरनी पोतानी आगवी पालनपुरी हिंदीमां लखायेली केटलीय एवी साहित्यिक रचनाओ आजे अमर बनी चूकी छे। साथे साथे पालनपुरना साहित्यना सौथी मोटा नाम पर पछी ए चंद्रकांत बक्षी होय के गजल साहित्यनी अंदर शून्य पालनपुरी, मुसाफिर पालनपुरी, सैफ, ओजस अने अमर पालनपुरीनुं नाम होय, आवा तो अनेक पालनपुरी शायरोए समग्र विश्वमां पालनपुरनुं नाम जळहळतुं कर्युं छे। 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો। એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 એફએમ આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ। આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે। પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે। આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો। રેડિયો પાલનપુર 90.4 એફએમ પર
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 એફએમ તરફથી હું નરેન્દ્ર જગતાપ પ્રીત પાલનપુરી આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું। સાહિત્ય વર્તુળના માધ્યમ તળે અત્યારે અમે જે કવિને રજૂ કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગુરુદેવ બેચરભાઈ ગુરુદેવને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેઓનું શુષ્ક પિરોજપુરી ઉપનામથી તેઓ શ્રી લખે છે। સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીએ તેઓ શ્રી જન્મ્યા છે। અને મજાની વાત એ છે કે બેચરભાઈ ગુરુદેવ એ પોલીસ ખાતાની નોકરી એટલે કે PSI સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ રિટાયર થઈને શ્રી હવે નિવૃત્ત થયા છે। અત્યાર સુધીમાં એમના 3 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે, ભીતરનો રંગ કાવ્ય રચના છે, પ્રીત આંસુની ધાર નવલકથા છે, મન ઝરણાને પાર એ પણ કાવ્યસર્જન છે। તો આવો આજે શ્રોતા મિત્રો આપણે સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને, એમના જ એક શેરથી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે। હવા સરસ સરસ શેર એમને લખેલા છે। એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે। તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું। બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું? આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
2: નમસ્કાર, નમસ્કાર શ્રોતા મિત્રો। તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે, કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું

0: નિચાન મળ્યું હોય એની વાત છે. અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે. મારું બાળપણ, બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન, જન્યતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ હરપતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાની કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સુર મળેલા અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને તે વખતથી એક નવી સૂઝ મળેલી.
1: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામટી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશ્વાદ કરાઈશ તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
0: તો નમસ્કાર શ્રોતા મિત્રો, એક ગઝલ છે, વધારી ભુજંગી છંદ છે, મતલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે, જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે, અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉર્મો કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
1: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
0: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સુર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલો અને વખણાયેલો હોય છે. આ મારા અંતર્મનની શબ્દોની કંડરાયેલી વાતો હું કહું છું. હું જ્યારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટાભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં લગભગ મોટાભાગે દુઃખી દુખિયારા માણસો, આંસુ સારતા માણસો આવતા ત્યારે તેને આશ્વાસન આપતો. એટલે લોકોના દુઃખ અને અમે જોયેલા દુઃખનું સંયોજનથી અમને કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી અમને નિરાતે સુવાનું કરતા, આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણે આ કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી કતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ

0: વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
1: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણનું સારું સૂચન મને મળતું. એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો, એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઇટલ છે સતાઓ. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
0: વાહ.
1: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
0: વાહ.
1: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
0: પરિવાર
1: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
0: આનો મક્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
1: મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
0: બેચરબી એક અંગત પ્રશ્ન પૂછવો છે, તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
1: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
0: વાહ વાહ, ખૂબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
1: જી.
0: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
1: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારો વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપ લેવાનું.
0: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
1: જી, બનાસકાંઠા જિલ્લાના જે ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે, વાંસ ઊંડા ઝરણા દફન વીસ નગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે, અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે, અને ગીતા જોહરી માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુગત સુસંગત છે.
0: વાહ. મેં ઘણા વર્ષો પહેલા મિત્રો માટે જ મેં જે કહેલું કે ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલના, તો ગઝલના સંબંધોના હિસાબે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક અમારા શબ્દ સાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
1: જી જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
0: વેરી ગુડ.
1: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
0: વાહ વાહ.
1: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિશાળ

0: નામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, શુષ્કને મળ્યા નવ રંગ ભીતરના રંગમાં.
1: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે, એના માટે ટૂંકો સંદેશ આપશો?
0: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી ને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે, જેથી એમને નવો ઓપ મળી શકે.
1: હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
0: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
1: ખૂબ સરસ.
0: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે, તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું, અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
1: ખૂબ સરસ, આપને મળીને આનંદ થયો, અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ,
0: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ ને આપના સૂચનો અમને મોકલી આપો. 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર, અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ. 90.4 FM રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર મસ્ત.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો,

0: આનંદથી આવે છે હે ને. આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો.
1: હા.
0: અને કેટલા વર્ષોથી આવો છો?
1: 5 વર્ષથી.
2: 5 વર્ષ. હા. કેવું રહ્યું તમારું?
1: બહુ મજા આવી.
2: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
1: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
0: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો.
1: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી મજ રહીએ.
3: સોલંકી છે ને એ બધું મેનેજમેન્ટ કરે છે.
0: અચ્છા, એટલે બધું સામાન ને બધું આ જયારે નીકળતા હોય એના કેટલા દિવસ પહેલાથી તૈયારી કરો?
1: 15 દિવસ પહેલાથી.
0: વચ્ચે વરસાદ કે એવું કઈક નડ્યું?
1: હા,
0: નડ્યું છે.
1: અને ઘરેથી તે
0: વરસાદ થી કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
1: 180
0: કિલોમીટર. તમારો કેવો અનુભવ રહ્યો?
1: સરસ,
0: મજા આવી. આનું નામ શું છે?
3: જેની.
0: જેનું જેનું કેવું લાગ્યું બેટા?
4: બોલ મારે અંબે જલે અંબે.
0: મજા આવે છે?
4: મજા આવે.
0: એવું તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. નીકળ કે કઈ પણ બધું સાથે જ લઈને
1: છે, બધું જ.
0: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી. અને 15 દિવસ પહેલાંથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
5: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે જે હમણાં ચાલી રહી છે ને એ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
6: બહુ સરસ લાગી રહ્યું છે.
0: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
7: અને હું અમેરિકા થી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
7: ફર્સ્ટ ટાઈમ.
0: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
6: પહેલી છું.
0: પહેલી વાર છે અને કેવું લાગી રહ્યું છે?
6: બહુ જ મજા આવી છે અમને.
8: અમે 4 તારીખથી નીકળ્યા છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
7: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારું કેવો અનુભવ છે?
1: બહુ સરસ.
8: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
7: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે. લાઈક
8: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા, બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કેવું શું આપશો?
8: હવે અમે દર વર્ષે જઈશું.
7: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અમ્મી,
9: જય જય અમ્મે.
5: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમારું નામ?
10: કપિલાબેન.
0: કપિલાબેન, ક્યાંથી આવો છો?
10: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: છેક ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કહેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
10: એ તો માં જ આપે આપણને. માને આશાએ આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
10: મેં સંઘ છે અમારે. અમારે ખાસા 100 જેવા છે.
0: એવું છે? અને બધા હવે ગબ્બર
10: ચાલે? બધા ધજા ચડાવે.
0: કેટલા વર્ષોથી આવો છો?
10: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા થશે?
10: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે
10: ના? એમ જ માને આશાથી જ માં આપે આપણને.
11: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
11: 10-12 વર્ષ.
0: ઓહો, અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
12: 8 વર્ષ થયા.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું કીધું?
10: ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી? 400. કેટલા દિવસથી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
10: લીધા? હવે અહીંયા પહેલા જઈશું, માના દર્શન કરવા પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે, ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે અને પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
10: ચાલતા આવશે. અરે નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે, જય જય અંબે. જય અંબે.
5: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા

0: ओ व्यस्त रहो मस्त रहो रेडियो पालनपुर 90.4 एफएम
1: મુજે ખરું હું યોસ રહું છું, યોસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
2: બોલ મારી અંબે. જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
1: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં તો અરાઉન્ડ 50 to 55 અરાઉન્ડ છે અમારા.
2: તો તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
1: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયેલો હતો. તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે. બે વર્ષ ચાલતો ગયો, તેથી પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
3: સુરત થી 30 કિલોમીટર દૂર છે અમારું એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ સુરત થી.
1: બારડોલી છે ને, બારડોલી ની પાસે એના ગામ છે અને એના ગામ થી અમે આવ્યા છે.
2: અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
1: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી લાઈક અમારે હતું કે ભાઈ મારે અંબાજી પાછું જવું છે, ને આજે મારા માતાજીનો હુકમ છે અને અમે આજે પાછા આવ્યા છીએ માતાજીનો હુકમ.
2: બહુ સરસ વાત કહેવાય. ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે, ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
4: જય જય અંબે.
2: જય અંબે.
0: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: તો આપણે હમણાં ચરાડા ગામે છીએ ને અહીંયા સામયુ થાય છે લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
5: આ લાલદા સંઘનું સામયુ આપ જોઈ રહ્યા છો. થોડીક ક્ષણોની અંદર આ વડના ઝાડ નીચે અમે બેઠા છે. અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની ભાગોરે છે ને વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ અને ગામના ભાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશ ભાઈ ચરાડા, હિતેશ સુથાર એમની પેઢી પાંચમી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે. એ સ્વાગત કરે માતાજીનું ઉમરકા પેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજી.
2: જેમ બે જેમ બે.
0: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: બોલ મારી અંબે. જય જય અંબે. અભી મેં જહા પે ખડી હું, યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું માનતા હૈ? માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. બારા ક્યા માનતા માની થી આપને?
6: હમને એસે હી ઘર કી પ્રોબ્લેમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે. માતાજી ને પૂરા કિયા. અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से આ રહે હો?
2: 20 નગર से. આપ હો નાસિક સે લેકિન આપ ચલ કે 20 નગર से આ રહે હો? તો આપ પહેલી બાર આ રહે હો?
7: નહીં, 10 બાર આ ચુકે કમ સે માતા કે પાસ. કુછ ભી તકલીફ નહીં.
2: અચ્છા, ઓર આપને આંખ મે પટ્ટી બાંધી હૈ તો કોઈ દિક્કત હુઈ આપકો?
6: કુછ ભી નહીં દિક્કત. જો પહેલે ભી થી દિક્કત વો ભી કમ હો ગઈ. બારિશ આયા હૈ લેકિન હમ ચલના અપના ચાલુ જ રખા હૈ.
2: માતાજી કરે કે આપકી જો ભી મનોકામના હૈ વો પૂર્ણ હો. બોલ મારી અંબે.
6: જય અંબે.
2: જય અંબે.
7: જય અંબે.
2: જય અંબે.
0: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: બોલ મારી અંબે. જય જય અંબે.
5: જય જય અંબે.
2: ક્યાંથી આવી રહ્યા છો?
5: અમે અમદાવાદ થી આવે છે.
2: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
5: માનતા હતી બાધા હતી માતાજી ની, એ બાધા માટે આવ્યા છે.
2: અચ્છા, પૂરી થઈ ગઈ. વર્ષોથી આવો છો કે પહેલી વાર?
8: અમે લગભગ 2007 માં જ આવે છે.
2: અચ્છા, એવું કે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
8: ના, વરસાદ થઈ દો અચમા નડી દો થોડું, પણ ચાલતા તા માતાજીના નામ ઉપર.
2: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું?
5: કષ્ટ તો છે, માતાજીના નામ પર બધું ભોગવું છે.
2: એવું કેવું છે અને તમે પહેલી વાર

0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
2: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ બે બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે અમારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
3: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષ થી આવે છે
4: અમારી સાથે. અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદ થી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ થી ભાદરવા સુદ એકમ ના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ આઠમ ના દિવસે માં ભગવતી ના અંબાજી ધામ માં પધારીએ છીએ અને નોમ ના દિવસે માં ભગવતી નું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતી ને અર્પણ કરીએ છીએ અને માં ભગવતી ને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્ર માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
5: અમે તો ભગવતી ના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
4: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
1: આ સર્વની મનોકામના પૂર્ણ કરે.

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ગુલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ. બહુ આનંદ આનંદ આનંદ નો પાર નહીં.
1: કેવું છે, માનતા છે કે એમ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને
1: મત ફાવે. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારા તો 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે, અડધા?
3: ઓકે.
1: પહેલી વાર આવે છે? હા. કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારે 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, બહુ આનંદ આનંદ, બસ શરીર ના, મારો ઘર પરિવાર નો, બધ સુખ આનંદ આનંદ આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં, કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં, કોઈ માથું નહીં, કોઈ દુખાવા નહીં, કોઈ ખોલી નહીં, કોઈ આનંદ નો માર માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર.

0: રેડિયો પાલનપુર.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મઝા લે.

0: थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સામુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM।

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: હે ટેપ પ્લીઝ જાતી મત.

નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવી પૂનમની કે જેમાં ચાંદની નથી હોતી પરંતુ ભક્તિ હોય છે, શ્રદ્ધા હોય છે અને લાખો લોકોની આસ્થા હોય છે. હા, વાત કરી રહી છું

તારી કૃપા હંમેશા રાખજે. તહેવારો આપણને માત્ર ઉજવણી નથી શીખવતા, તહેવારો આપણને એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાવાનું શીખે છે. આજે તમે જ્યાં બી છો ત્યાં જોડાઓ છો. તો તમારા માટે ભાદરવી પૂનમ શું છે? આસ્થા, યાત્રા, પરિવાર કે પછી બાળપણની એક સુંદર યાદ? જાણીશું આ નાનકડા વિરામ.

મિત્ર ક્યારે એવું વિચાર્યું છે કે એક માણસ પોતાના ઘરેથી નીકળે છે, કિલોમીટરો સુધી ચાલે છે, થાકે છે, પગમાં દુખે છે, છતાં પણ ચહેરા ઉપર સ્મિત છે. શા માટે? કારણ કે જ્યારે યાત્રા આસ્થાની હોય ને ત્યારે રસ્તાની મુશ્કેલી પણ ભક્તિનો એક ભાગ બને છે. ભાદરવી પૂનમ સાથે ગુજરાતના વિવિધ જગ્યાઓમાં ધાર્મિક યાત્રાઓ અને મેળાઓની પરંપરા છે. ખાસ કરીને આપણા અંબાજી તરફ ઉત્તર ગુજરાતના છીએ આપણે, આપણા પાલનપુરની નજીક જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે ઘણો બધો ભક્તિનો માહોલ શરૂ થઈ જાય. યાત્રામાં એક વ્યક્તિ નથી ચાલતી, ચાલે છે માતાની ભક્તિ, પરિવારની પ્રાર્થના, મિત્રોની સંગત, એક મનની આશા. કોઈ કહે મારી માનતા પૂરી થઈ, કોઈ કહે મારા બાળકો સુખી રહે, કોઈ કહે ઘરમાં શાંતિ રહે, અને કોઈ તો કંઈ માગતું જ નથી, ફક્ત કહે છે કે માં તારો આશીર્વાદ રહે.

ચાલો આજે આ યાત્રાની સુંદરતાને માણવી છે. મંજિલ કરતાં સફર વધારે યાદગાર હોય છે. જો તમને ક્યારે ભાદરવી પૂનમની યાત્રા કરી હોય તો તમારી યાદ કઈ છે અમને ચોક્કસથી ડીએમ કરજો, અમને ચોક્કસથી જણાવજો. અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ.

મિત્રો, ભાદરવી પૂનમ આવે એટલે આપણા ગુજરાતની અંદર, આપણા બનાસકાંઠાની અંદર શરૂ થઈ જાય ભક્તિનો એક અલગ જ વાતાવરણ. આપણું પ્રશાસન, આપણી તંત્ર, આપણા નગરપાલિકા, આપણા આસપાસના દરેક લોકો અને સામાન્ય લોકો પણ શરૂ થઈ જાય ભક્તિની આ શક્તિમાં જોડાવા. સૌથી વધારે તો મજા ત્યારે આવે જ્યારે કેમ્પોની શરૂઆત થઈ જાય. તમે જોશો તો હવે તો અમદાવાદથી લઈ અને છેક અંબાજી સુધી દરેક જગ્યાએ તમને કેમ્પ જોવા મળશે. સ્પેશિયલી આપણા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની અંદર દરેક પગલે ને પગલે તમને કેમ્પ જોવા મળશે. કોઈ મેડિકલ એસોસિએશન એ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મિત્ર વર્તુળ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મસાજ માટેનું કેમ્પ ઊભું કરી રહ્યું છે, કોઈ દવા માટેનું કેમ્પ છે, કોઈ ઢોકળાનું કેમ્પ છે, કોઈ ઢોસાનું કેમ્પ છે. તમે જ્યાં જાઓ ત્યાં બસ બધાનો એક જ મોટિવ છે કે ગમે તે થાય પદયાત્રીને તકલીફ ના પડવી જોઈએ. અને આ જ તો આપણા ગુજરાતની ખાસિયત છે અને આ જ સેવામાં પણ ભક્તિ છે. સેવા કેટલી મહાન હોઈ શકે છે એ પણ આપણે ભાદરવી પૂનમ દેખાડી દે છે.

ગુજરાતના લોકો પાલનપુરના લોકો ક્યારેય ભક્તિમાં શક્તિમાં અને સેવામાં પાછા નથી પડ્યા એ પણ આ ભાદરવી પૂનમ બતાવે છે. મળું છું આ નાનકડા વિરામ બાદ. ઘણી બધી વાતો કરવી છે આજે ભાદરવી પૂનમ વિશે.

બોલ માડી અંબે, જય જય અંબે. આ નાદ તમે અત્યારે પાલનપુરમાં નીકળો છો ને તો તમને દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યો છે. તમે જ્યારે બહાર નીકળો એટલે તમને ઘણા બધા લોકો ચાલતા દેખાય અને દરેક જગ્યાએ ક્યાંય ડીજે વાગી રહ્યા છે, ક્યાંય મસ્ત પ્રોગ્રામ થઈ રહ્યા છે. પદયાત્રીઓને કોઈ તકલીફ ના મળે એ માટે પાણી, છાસ, શેરડીનો રસ, કેટલી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને આ માટે હું કહેવા માંગીશ કે આપણું પ્રશાસન પણ એટલું જ મજબૂત રીતે ઊભું છે. આપણી પોલીસ છે, આપણા જવાનો છે, એ પણ અત્યારે તમે દેખો તો કેટલી વ્યવસ્થામાં છે. આપણો મેડિકલ સ્ટાફ છે, આપણા જેટલા બી કર્મચારીઓ છે એ ખડે પગે માની ભક્તિમાં ત્યાં ઊભા છે. અને માની ભક્તિ સાજી એ જ છે કે જે લોકોની સેવા કરી રહ્યા છે. ઇવન આપણા સફાઈ કર્મચારીઓ પણ અંબાજીને સજમી મેલું નથી થવા દેતા, માના ધામને ચોખ્ખું અને પવિત્ર રાખી રહ્યા છે. જેનાથી જે બને એ કરી રહ્યું છે. બસ બધાનો એક જ ધ્યેય છે કે આ ભાદરવી પૂનમ સફળ બનાવી અને મન મૂકીને માની ભક્તિ કરવી. અને માની ભક્તિ એટલે માના દર્શન કરવા અને સાથે સાથે લોકોની સેવા કરવી, લોકોની મદદ કરવી. આ ભાદરવી પૂનમનો મહિમા આપણને બતાવી રહ્યો છે. તમે જુઓ તો ખરી, બહાર નીકળો તો ખરી, લોકો જય માં અંબે બોલીને જ્યારે નીકળે છે અને સામે એમને જવાબ મળે છે બોલ માડી અંબે, એટલે એમની ભક્તિ એ સફળ થઈ જાય છે. તમે જ્યારે નીકળો છો ચાલતા ત્યારે તમને ક્યારે અંબાજી આવી જાય છે ખબર નથી પડતી, કારણ કે એટલો લોકો છે અને સાથે એટલી ભક્તિ છે. હું હમણાં જ એક જણને મળી, એમણે મને એવું કીધું કે જ્યારે તમે અંબાજી પહોંચો છો ને ત્યારે બોલ માડી અંબે, જય જય અંબે એટલું સતત બોલાય છે કે તમારા હાથ આપોઆપ ઉઠી ઉઠે છે, તમારા મોઢામાંથી આપોઆપ જય અંબે શબ્દ નીકળી ઉઠે છે. અને તમે ભક્તિના રસમાં એવા રંગાઈ જાઓ છો કે તમને 2-3 મિનિટ માટે એવું લાગે ને કે બસ આ દુનિયામાં આ જગ્યા સિવાય બીજું કશું નથી. અને આ જ તો ભક્તિનો મહિમા છે. મળું છું નાનકડા વિરામ બાદ, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘણા બધા સંઘો નીકળે છે આ વખતે, દર સાલ ઘણા બધા સંઘો આવે છે આપણા અંબાજીમાં ભાદરવી પૂનમ માટે. કેટલા લોકો ચાલતા આવે છે, કેટલા લોકો પગદંડી દ્વારા આવે છે, કેટલાક લોકો દંડવત યાત્રા દ્વારા આવે છે. ઘણા બધાની અલગ અલગ શ્રદ્ધા છે, અલગ અલગ આસ્થા છે, મા ઉપરનો વિશ્વાસ અલગ અલગ છે. ઘણા બધા સંઘ એવા આવે છે કે જે બહુ વર્ષોથી ચાલતા આવે છે. એમાંનો એક સંઘ છે લાલ દંડા સંઘ. આ વખતે એમનું 192મું વર્ષ હતું આ અંબાજી આવવાનું, જે પોતાની ધજા લઈને આવે છે. જ્યારે એ ધજા લઈને અંબાજી પહોંચે છે, માના ચરણોમાં જ્યારે એ ધજા અર્પણ કરે છે અને જે દ્રશ્ય ઊભું થાય છે ત્યાં આહલાદક, એનાથી તમને એવું લાગે ને કે આ જગ્યા આ લોકોની અંદર કંઈ અલગ એલર્જી છે. એટલા આ લાલ દંડા સંઘવાળાનું પોતાનું મહિમા છે અને માની ભક્તિ છે કે જે 192 વર્ષથી એમને અંબાજી પગપાળા અમદાવાદથી લાવે છે. અને છતાં પણ એમની ભક્તિમાં એટલી શક્તિ છે કે જ્યારે ધજાને છોડે છે ત્યારે એમની આંખોમાંથી આંસુ નથી અટકતા. એમને દુઃખ છે પોતાની માંથી દૂર જવાનું, પોતાના સગી માંથી

દૂર જતા હોય ને એમ એ રોવે છે. એમની આંખોમાંથી જ્યારે આંસુ નીકળે છે ત્યારે એમની ભક્તિની અંદર શું શ્રદ્ધા છે ને એ આપણને ખબર પડી જાય છે. ભક્તિ એક વસ્તુ જ અલગ છે કે જેનાથી તમે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકો છો. અને જેટલા બી સંઘ પાલનપુરથી નીકળે છે, અંબાજી પહોંચે છે, પછી રાજકોટવાળો સંઘ હોય કે ઘણા બધા સંઘ હોય, બસ બધા પોતાની ભક્તિમાં લીન થઈને માના દરબારમાં જ્યારે પહોંચે છે, જ્યારે માં એમને સામે ઊભા હોય ને ત્યારે એમને થાય કે જીવન અહીં સાર્થક થઈ ગયું. આ વખતે તમે અંબાજી ગયા કે નહીં પગપાળા ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મિત્રો, તહેવાર માત્ર ઉજવણી નથી હોતી, તહેવાર એક પ્રકૃતિને યાદ કરવાનો પણ દિવસ હોય છે. આપણી ભારતીય પરંપરા પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો જૂનો સંબંધ છે. ચાંદની રાત હોય, ખુલ્લું આકાશ હોય, મંદ પવન હોય અને આપણે થોડીક ક્ષણો માટે મોબાઈલને સાઈડમાં મૂકી દઈએ, ત્યારે આપણને સમજાય કે કુદરત કેટલું સુંદર છે. આ ભાદરવી પૂનમ એક નાની શરૂઆત કરીએ. મંદિર જઈએ ત્યારે આસપાસ કચરો ન ફેંકીએ, મેળામાં પ્લાસ્ટિક ઓછું વાપરીએ, પાણીનો બગાડ ન કરીએ, શક્ય હોય તો એક છોડ વાવીએ અને માતાજીને જે ફૂલ ચડાવીએ છીએ ને એ ફૂલ તો ચડાવીએ, પણ જોડે માની આગળ એક ઝાડ વાવીશું એવો સંકલ્પ જરૂરથી કરીશું તો પ્રકૃતિ પ્રત્યેની આ એક ભક્તિ જ છે. મિત્રો, ભક્તિ માત્ર હાથ જોડવામાં નથી, ભક્તિ છે જીવદયામાં, પ્રકૃતિનું રક્ષણ કરવામાં, સમાજ માટે કંઈક સારું કરવામાં. તો આ ભાદરવી પૂનમ એક નવો સંદેશ લઈને આગળ વધીએ કે પ્રકૃતિની સેવા જ પરમાત્માની સેવા છે. આમ તો આ વખતે આપણા પ્રશાસને ચોખ્ખાઈની, પ્લાસ્ટિકનો ઓછો યુઝ થાય એ દરેક વસ્તુની ખાસ ધ્યાન રાખ્યું છે. આ વખતે ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેનાથી પ્લાસ્ટિક ઓછો યુઝ થાય, પછી કચરો ઓછો ફેલાય અને જો કચરો ફેલાયો છે તો તાત્કાલિક એની સફાઈ થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ઘણી બધી વ્યવસ્થા છે આપણા પ્રશાસન દ્વારા અને પ્રશાસને આ વખતે સરાહનીય કાર્ય, અને આ સિવાય સરાહનીય કાર્ય તો કર્યું છે આપણા પોલીસ જવાનોએ કે જે ખડે પગે ત્યાં ઊભા છે અને જ્યારે અંબાજીમાં કોઈ દર્શન કરવા જાય છે ત્યારે એમને બીજાની જેમ પકડીને તરત દર્શન કરીને કાઢી નથી નાખવામાં આવતા. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે એ પણ એટલી જ ભક્તિ કરે છે અને દરેક માઈ ભક્ત એ માના દર્શન કર્યા વગર ન જતું રહે એની ખાતરી એ આપણું પોલીસ પ્રશાસન કરે છે. તો મળું છું આ નાનકડા વિરામ બાદ, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તો મિત્રો, ભાદરવી પૂનમની આપણી આ સુંદર સફર આવી પહોંચી છે અંતિમ પડાવ પર. પરંતુ ભક્તિની સફરને ક્યાં અંત હોય છે? જો આપણે યાત્રાની વાત કરીએ ને, તો વાત કરીએ મેળાની, પરિવારની, પરંપરાની અને પ્રકૃતિની. તો ચાલો ચાંદની રાતમાં એક નાનકડી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, મારા ઘરમાં સુખ રાખજે, પરિવારમાં પ્રેમ રાખજે, વડીલોના આશીર્વાદ અને સ્વાસ્થ્ય રાખજે, બાળકોના સપના પૂર્ણ થાય અને જે લોકો મુશ્કેલીમાં છે એમને હિંમત મળે અને આપણા સમાજ માટે સૌને પ્રેમ રહે અને શાંતિ રહે. મિત્રો, જીવનમાં આપણે ઘણું મેળવવા દોડી રહ્યા છીએ, પણ ક્યારેક થોભીને પૂછવું જોઈએ કે મારી પાસે જે છે એના માટે મેં આભાર માન્યો કે નહીં. આ ભાદરવી પૂનમ, આભાર માનીએ માતા પિતાનો, પરિવારનો, મિત્રોનો, પ્રકૃતિનો અને જીવનનો. ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ હશે, તો ચાલો તો મનમાં પ્રેમ અને કરુણાનો પ્રકાશ પણ પૂર્ણ કરીએ. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, તમારા ઘર સુધી ભક્તિ, સંસ્કૃતિ અને લાગણીઓને પહોંચાડવાનો અમારો નાનકડો પ્રયત્ન. આ ભાદરવી પૂનમ ચોક્કસથી કહેજો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. આપ સર્વેને ભાદરવી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ. બોલ માડી અંબે, જય જય અંબે.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: नमस्कार श्रोता मित्रों, रेडियो पालनपुर 90.4 एफएम पर आप सबनु हार्दिक स्वागत छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ कम्युनिटी रेडियो स्टेशन पर शहेरनी तमाम कम्युनिटी नो अवाज बनवा विविध कार्यक्रमों नो प्रसारण करवामां आवे छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ रेडियो स्टेशन पर आजना आ कार्यक्रम एटले के पालनपुर साहित्य वर्तुळमां आप सौ श्रोता मित्रोनुं हार्दिक स्वागत छे। श्रोता मित्रों, पालनपुर एटले के शायरोनुं मोसाळ, गजल कविताओ साहित्यिक रचनाओ लोक बोली अने पालनपुरनी पोतानी आगवी पालनपुरी हिंदीमां लखायेली केटलीय एवी साहित्यिक रचनाओ आजे अमर बनी चूकी छे। साथे साथे पालनपुरना साहित्यना सौथी मोटा नाम पर पछी ए चंद्रकांत बक्षी होय के गजल साहित्यनी अंदर शून्य पालनपुरी, मुसाफिर पालनपुरी, सैफ, ओजस अने अमर पालनपुरीनुं नाम होय, आवा तो अनेक पालनपुरी शायरोए समग्र विश्वमां पालनपुरनुं नाम जळहळतुं कर्युं छे। 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો। એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 એફએમ આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ। આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે। પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે। આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો। રેડિયો પાલનપુર 90.4 એફએમ પર
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 એફએમ તરફથી હું નરેન્દ્ર જગતાપ પ્રીત પાલનપુરી આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું। સાહિત્ય વર્તુળના માધ્યમ તળે અત્યારે અમે જે કવિને રજૂ કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગુરુદેવ બેચરભાઈ ગુરુદેવને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેઓનું શુષ્ક પિરોજપુરી ઉપનામથી તેઓ શ્રી લખ્યા છે। સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીએ તેઓ શ્રી જન્મ્યા છે। અને મજાની વાત એ છે કે બેચરભાઈ ગુરુદેવ એ પોલીસ ખાતાની નોકરી એટલે કે PSI સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ રિટાયર્ડ થઈને શ્રી હવે નિવૃત્ત થયા છે। અત્યાર સુધી

0: માં એમના ત્રણ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. ભીતરનો રંગ કાવ્ય રચના છે, પ્રીત આંસુની ધાર નવલકથા છે, મન ઝરણાને પાર એ પણ કાવ્ય સર્જન છે. તો આવો આજે શ્રોતા મિત્રો આપણે સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને. એમના જ એક શેરથી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે. હવા સરસ સરસ શેર એમને લખેલા છે. એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે. તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું? આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
1: નમસ્કાર, નમસ્કાર શ્રોતા મિત્રો. તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે. કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું સિંચન મળ્યું હોય એની વાત છે. અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે. મારું બાળપણ, બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન, જનેતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ અર્પતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાની કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સુર મળેલા. અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને તે વખતથી એક નવી સૂઝ મળેલી.
0: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામટી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશ્વાદ કરાઈશ. તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
1: તો નમસ્કાર શ્રોતા મિત્રો, એક ગઝલ છે, વધારી ભુજંગી છંદ છે, મતલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે, જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે, અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉર્મો કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
0: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
1: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સુર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલો અને વખણાયેલો હોય છે. આ મારા અંતર્મનની શબ્દોની કંડરાયેલી વાતો હું કહું છું. હું જ્યારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટાભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં લગભગ મોટાભાગે દુખી દુખિયારા માણસો, આંસુ સારતા માણસો આવતા, ત્યારે તેને આશ્વાસન આપતો એટલે લોકોના દુઃખ અને અમે

0: જોયેલા દુઃખ નું સંયોજનથી અમને કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી અમને નિરાતે સુવાનું કરતા આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણે આ કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ, ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી કતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
0: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણનું સારું સૂચન મને મળતું. એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો, એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઇટલ છે સતાઓ. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: વાહ.
0: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
1: વાહ.
0: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
1: પરિવાર
0: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: આનો મક્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
0: મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
1: બેચરબી, એક અંગત પ્રશ્ન પૂછવો છે. તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
0: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
1: વાહ વાહ, ખૂબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
0: જી.
1: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
0: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારો વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપ લેવાનું.
1: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો, તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
0: જી, બનાસકાંઠા જિલ્લાના જે ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે વાંસ ઊંડા ઝરણા દફન વિસનગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે. અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે, અને ગીતા જોહરી માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુસંગત છે.
1: વાહ. તમે ઘણા વર્ષો પહેલા

0: મિત્રો માટે જ મેં જે કહેલું કે ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલના. તો ગઝલના સંબંધોના હિસાબે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક શબ્દ સાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
1: જી જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
0: વેરી ગુડ.
1: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
0: વાહ વાહ.
1: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિસામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, શુષ્કને મળ્યા નવ રંગ ભીતરના રંગમાં.
0: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે એના માટે ટૂંકો સંદેશ આપશો?
1: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી ને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે જેથી એમને નવો ઓપ મળી શકે.
0: હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
1: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
0: ખૂબ સરસ.
1: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
0: ખૂબ સરસ. આપને મળીને આનંદ થયો અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.
1: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ ને આપના સૂચનો અમને મોકલી આપો 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો, એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ના લાગે, હા મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું? જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરી જે છે, જેમાં તબ્બુ છે, તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરી ગોરી મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરી ગોરી મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ. લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલ્કા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

હવે આ સોંગ ભાગે જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સાંભળવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા

અગર તમે ત્યાંથી ઊભા ના થાવ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આવી. અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક. સિંગર જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે, કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે. અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું. સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા, જીને લગાઓ હે જિસે ઇશ્ક ને મારા. એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે, પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે. અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે. તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल ने कहा, पर हाँ શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં. હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં, અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળી. ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું, એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ. યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા, એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા. હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય. તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય. જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે. હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા. હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો. હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા. અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા. તો એ મૂવીમાં એક મૂવી એવું હતું, મુઝે કુછ કહેના હૈ. હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર. સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે, અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો. મુઝે કુછ કહેના હૈ એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી, અને નથી કહેતા કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે. સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું.

આ મૂવી મુજે કુછ કહેના એનું સોંગ છે પ્યાર રે દિલ માંગે પ્યાર રે એ સોંગ છે. એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે કે. એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી. હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર. ચાલો એન્જોય કરો બેક ટુ બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ। वीर जारा जमने आ सॉन्ग याद आ गयू है, एमने आ मूवी विषे पण याद आ गयू हशे। मूवी जोवा जेवू छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बेताज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा, नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમણે લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે। સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે મદન મોહનજી। સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ।

એ કાવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ, હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જે શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી, તો હું આવું છું આ બે સોંગ પછી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

हेलो हाय नमस्कार, दिस इज आर्जांजलि। तमे सांभळी रह्या छो रेडियो पालनपुर पर माय शो सॉन्ग्स महफिल। आजे मैं तमने घणा बधा एवा सॉन्ग संभळाव्या जे क्यांक ने क्यांक खोवाई गया हता ने तमे भूली गया हता अने मैं फरीथी तमने याद अपावी दीधा। हवे आ सॉन्ग सांभळीने तमने केवुं लागे छे अने मारी आ सॉन्गनी जे रिसर्च छे तमने केवी लागे छे मने जरूरथी जणावजो। अने तमारी पासे एवा कोई सॉन्ग्स होय जेमना विशे तमने कंई खबर होय तो मने ए मोकलजो, આપણે જરૂરથી એ શેર કરીશું। નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી। તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે, બેક ટુ બેક અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો। તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।